0: કરુણાવતારસારંગ ભુજગેન્દ્ર સદાવસંત હૃદયારવિંદે ભવન
1: ભવાન ભર દિન પૂજા પૂજા પૂજા
2: કી ભેલ
1: કપાર ભેલ છોરા કે કોના કરની લાગ ગયેલી સે નહીં જાય ભર દિન બફાઈ કાટત રહી આ બાપ કેહન છથિન જે એકો બેર
2: હાય રે બાપ એકરા કિયા એના ઠુન કવે છીએ
1: હે હમ અહાં કે ગોર લગે છી કી કરું ફાટ કે મર જાવ કી એક ભોર જે ઉઠલો સે 10 બજે રાત ધેર ફ્રી સાન ભેલ રહ યો એકો બેર મુહ ગેનાય દેજ જે લાવ કોનો કાજ કો દે છી
2: અરે પુરુષક જે કાજ હેતે સહન હમ કો દેબ આ કી સ્ત્રીગણ વાલા કાજ હમ હી કો દી
1: દેખિયો રે જા કા અપના અગલ બગલ મે કેહન કેહન બરકા હાકિમ સબ છથી જે રોટી બેલા સે લક આ નુવા ભે ખીચ દે છથી આ એકટા અહા છી એ હો છન જેના અમલે ઓછ ભ જેતે ઈ તો હમર કપારક દુખ
2: હે રાત દિન ઈ રામા ખટોલા હમરા નીક બે લગઈએ આયે અખન કોન બરકા બાત ભલઈએ જે અહા એના નેપ ચુઆવા લગલો